70 મિલી પ્રતિ એકડ ના હિસાબ થકી આપણને છિડકાવ કરવો જોઈએ. ફિર ભી કિસાન ભાઈઓ, દવાઈના અગર આપણને અનુભવ ન હોય તો આપ અચ્છી સલાહને આધાર ઉપર ભી આપણે ખેતરમાં પ્રયોગ કરી શકો. કૃષિ પર્યવેક્ષક સાહેબને પૂછીને ભી આપ દવાઈનો છિડકાવ કરી શકો. દેખો કિસાન ભાઈઓ, ખેતીની વાત કાર્યક્રમનો આ સમય પૂરો.